0: પ્રેમ કાળા દિન બુલા લોક સટીદારુગણ અંધારત કરનાર સમજ સટીદારુગણ તુજે સમર્થ દાખવના સટીદારુગણ એને છે દિલાવના સટીદારુગણ તાટી ઉગડના નંદદા તાટી ઉગડ તું તરુણી વિસ્તારા તાટી ઉગડા જ્ઞાનેશ્વર વિશ્વ કલ્યાણ સાઠી ખલી અસલેલી દૈકુ જ્ઞાનેશ્વર ખડબડું જાગલે મુક્તાની તેચે આશ્ચર્યિત પડલે નૈરાશ્યાચા કાળ દૂર કેલા તે ધાવત એમ તારુગલે દાસુદાસલા મુક્તાઈ લખી મળે મુક્તા તું માજી ઉધાર કરી દે તું સંત થઈશને જ્ઞાનાંચી આઠવણ કરું દિલે મલા પરમેશ્વર કરણચા કરે આજ્ઞા ખરોખર મુક્તની પ્રત્યેક જીવનાત આત્મ કસા ગાયચે હે નૈશ્વરના આને આપલા દાખવું દિલે ધન્યવાદ.
1: अरे वा ज्ञान मन खूप छान गोष्ट सांगितली ग. खरंच मुक्ताईनी प्रत्येक जीवनात अध्यात्म कसे जगावं हे ज्ञानेश्वरांना दाखवून दिले आहे. धन्यवाद.
2: हा कार्यक्रम आपला कसा वाटला हे नक्की आम्हाला कळवा हा. आणि परत आपण भेटणार आहोतच नवीन छान छोट्यास्तांसोबत याच दिवशी याच वेळेवर. तोपर्यंत नमस्कार.
3: बालश्रोत्यांचा हा कार्यक्रम आकाशवाणी चंद्रपूर केंद्रावरून प्रसारित करण्यात आला.
4: शेतकऱ्यांनो लक्ष द्या, वेळ जाऊ देऊ नका. रवी सीड चालोटेचे सोयाबीन दाणे उन्नती समृद्धी भरघोस उत्पादना खपरी मर्यादित साठा आजच घ्या.